सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ राजकोट केंद्र छे। आजे बुधवार अधिक ज्येष्ठ वद दशमी तिथि विक्रम संवत 2082 एटले के तारीख 10 जून ईस्वीसन 2026 અત્યારે સવારના 5:58 થવા આવી છે। અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી।

શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી ભાષામાં સમાચાર. બસ થોડી જ પ્રતીક્ષા.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: કેનેડા દેશ તો આપ જાણતે હી હોંગે. કેનેડા કી ટોટલ પોપ્યુલેશન જીતની પક્કી છત બાંધી હૈ હમારે દેશ ને અપને ગરીબો કે સિર પર. 12 સાલ મે 4 કરોડ સે અધિક પીએમ આવાસો કા નિર્માણ હુઆ, કરોડો પરિવારો કા કલ્યાણ.
2: જબ એક પરિવાર કો અપના ઘર મિલતા હૈ તો ઉસકા આત્મસમ્માન બઢ જાતા હૈ, વો અપના વર્તમાન સુધારને કે સાથ હી બહેતર ભવિષ્ય કે બારે મે સોચને લગતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહી હૈ, જિસસે ઝ્યાદા મહિલાએ હમારે દેશ મે લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએ લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
4: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ 90ના દશકની ફિલ્મો અને કલાકારોની કેટલીક વાતો અને ગીતો પર આધારિત કાર્યક્રમ

1995માં એક ફિલ્મ આવી હતી. નામ થોડું વિચિત્ર હતું. જો ફિલ્મનું નામ કુલી હોત તો સમજાય, પણ એ ફિલ્મનું નામ હતું કુલી નંબર 1. શક્ય છે કે ફિલ્મનું નામ કુલી નંબર 1 રાખવાની પ્રેરણા ફિલ્મ કુલી પરથી મળી હોય, પરંતુ ડેવિડ ધવનના દિગ્દર્શન અને ગોવિંદાના અભિનયથી આ કોમેડી ફિલ્મ એટલી હિટ થઈ કે આની પાછળ પાછળ નંબર 1 વાળી બીજી 5 ફિલ્મો બની ગઈ. હીરો નંબર 1, આંટી નંબર 1, અનાડી નંબર 1, બેટી નંબર 1 અને જોડી નંબર 1. તો આટલી બધી નંબર 1 વાળી ફિલ્મો બની તો આમાંની એકાદ ફિલ્મનું ગીત તો સાંભળવું જ જોઈએ ને. રજૂ કરીએ છીએ હીરો નંબર 1 ફિલ્મનું ગીત. આ ઉલ્લાસભર્યું ગીત છે ઉદિત નારાયણ અને પૂર્ણિમાના સ્વરમાં. શબ્દ રચના છે સમીરની, સંગીત રચના છે આનંદ મિલિંદની.

જે રીતે આપણે સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી અને શૈલેન્દ્ર તથા ગાયક કલાકાર મુકેશ, મોહમ્મદ રફી અને લતા મંગેશકરને યાદ કરીએ છીએ, એ જ રીતે 90ના દશકમાં સંગીતકાર નદીમ શ્રવણ, ગીતકાર સમીર અને ગાયક કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને અનુરાધા પૌડવાલનો ઉલ્લેખ કરી શકાય. આશિકી ફિલ્મથી લોકપ્રિય થયેલી જોડી નદીમ સૈફી અને શ્રવણ રાઠોડની સંગીતયાત્રા 1972માં એક ભોજપુરી ફિલ્મથી થઈ હતી. એ ફિલ્મનું નામ હતું દંગલ. હા, ભોજપુરી ફિલ્મ દંગલ. આથી વિચારી શકાય છે કે 1972થી ફિલ્મોમાં સંગીત આપતી આ જોડી નિર્માતા ગુલશન કુમારની આશિકી ફિલ્મના ગીતોથી જ લોકપ્રિય થઈ, એટલે કે એમનો સંઘર્ષકાળ 18 વર્ષ ચાલ્યો. તો ચાલો સાંભળીએ આ જોડીની એક અન્ય સફળ ફિલ્મ સડકનું શાનદાર ગીત. ગીત છે સમીરનું, કૌમાર્ય સભર સ્વર છે કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલનું.

રેડિયો નેપાલ પર ગીતો ગાઈ ચૂકેલા ઉદિત નારાયણને મુંબઈ જઈને શાસ્ત્રીય સંગીત શીખવા માટેની શિષ્યવૃત્તિ મળી. 1980 દરમિયાન એમને સંગીતકાર રાજેશ રોશનની ફિલ્મ 1920માં ગીત ગાવાનો અવસર મળ્યો. ત્યારબાદ પણ અનેક વર્ષો સુધી નાના એવા અવસરો મળતા રહ્યા. હિન્દી ઉપરાંત નેપાળી, મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓમાં પણ ગીતો ગાયા. પછી આવી આનંદ મિલિંદના સંગીત નિર્દેશનમાં ફિલ્મ કયામત સે કયામત તક, અને ઉદિત નારાયણના ભાગ્યનો સૂરજ ઉદિત થયો. આ ફિલ્મના ગીત બદલ એમને શ્રેષ્ઠ ગાયકનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો. સાંભળીએ આ અદભુત ગાયક ઉદિત નારાયણ સાથે સાધના સરગમના સ્વરમાં જો જીતા વહી સિકંદર ફિલ્મનું ગીત છે મજરૂ સુલતાનપુરીનું, સંગીત છે જતીન લલિતનું.

હિન્દી ફિલ્મ નિર્માતાઓમાં એક એવી નિર્માણ કંપની જે પારિવારિક મૂલ્યો પર આધારિત ફિલ્મો બનાવવા બદલ લોકપ્રિય છે એ છે રાજશ્રી પ્રોડક્શન. 60ના દશકમાં આરતી તથા દોસ્તી જેવી ફિલ્મો બાદ 70ના દશકમાં ગીત ગાતા ચલ અને ચિત્તચોર જેવી ફિલ્મોથી નવો ચીલો ચલાવનાર આ પ્રોડક્શન હાઉસે બદલાતા પ્રવાહને અનુરૂપ મેને પ્યાર ક્યા ફિલ્મનું નિર્માણ કર્યું. સાંભળીએ આ નિર્માતા દ્વારા 90ના દશકમાં બનાવેલ ફિલ્મ હમ આપકે હૈ કૌનનું ગીત. ગીત છે દેવ કોહલીનું, સંગીત છે રામ લક્ષ્મણનું, ગાયક કલાકાર છે લતા મંગેશકર અને એસપી બાલસુબ્રમણ્યમ.

0: થી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. દરેક ફિલ્મના કોઈ ને કોઈ નિર્માતા હોય છે, પણ એવા નિર્માતા બહુ ઓછા છે જે ફિલ્મ પ્રેમીઓમાં લોકપ્રિય હોય. આવા જાણીતા નિર્માતાઓમાંના એક છે કરણ જોહર. એમના નિર્માતા પિતા યશ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનને સફળતાપૂર્વક આગળ લઈ ગયા અને અનેક લોકપ્રિય ફિલ્મો બનાવી. કરણ જોહરની કેટલીક સફળ અને પુરસ્કૃત ફિલ્મો છે કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, કલ હો ન હો, કભી અલવિદા ના કહેના, દોસ્તાના, અગ્નિપથ, એક મેં ઓર એક તું, સ્ટુડન્ટ ઓફ ધ યર વગેરે. આપણે જે ફિલ્મનું ગીત સાંભળવાના છીએ એ છે ફિલ્મ કુછ કુછ હોતા હૈ. ગીત છે સમીરનું, સુરીલું સંગીત છે જતીન લલિતનું, ગાયક કલાકાર છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક.

પ્રણય ત્રિકોણ એવો ત્રિકોણ છે જેના દરેક કોણ ફિલ્મને સફળ બનાવી જાય છે. પછી એ ફિલ્મની વાર્તા હોય કે કલાકારોનો અભિનય હોય કે પછી સંવાદ કે ગીત હોય, ફિલ્મ બનાવનાર કલાકારમાં કરામત હોય તો એ કમાલ કરી જ બતાવે છે. પ્રણય ત્રિકોણ ફિલ્મોનો એક સદાબહાર વિષય છે. એ રાજ કપૂર, નરગિસ અને દિલીપ કુમારની ફિલ્મ હોય, રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર અને ફિરોઝ ખાનની ફિલ્મ હોય, અમિતાભ બચ્ચન, રાખી અને શશી કપૂરની ફિલ્મ હોય કે પછી સલમાન ખાન, માધુરી દીક્ષિત અને સંજય દત્તની ફિલ્મ હોય, ફિલ્મ પ્રેમીઓએ આ ત્રિકોણના બધા કોણોને માણ્યા. કાર્યક્રમમાં આપણે માણવાના છીએ સમીરનું રચેલું, નદીમ શ્રવણનું સ્વરબદ્ધ કરેલું અને કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે ગાયેલું સાજન ફિલ્મનું ગીત.

ફિલ્મ કુલી નંબર 1 થી નંબર 1ની શ્રેણી ચાલી હતી. એ જ રીતે 90ના દશકની ફિલ્મ ખિલાડીની સફળતા બાદ ખિલાડીની શ્રેણી ચાલી અને આવી ફિલ્મ મેં ખિલાડી, તું અનાડી, સબસે બડા ખિલાડી, ખિલાડીઓ કા ખિલાડી, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, ઇન્ટરનેશનલ ખિલાડી, ખિલાડી 420 અને ખિલાડી 786. આપણે સાંભળવાને છીએ આ બધી ફિલ્મોની પ્રેરણા સમાન ફિલ્મ ફિલ્મ ખિલાડીનું ગીત. સુરીલી સંગીત રચના છે જતીન લલિતની, શબ્દ રચના છે અનવર સાગરની, ગાયક કલાકાર છે અભિજીત અને અલકા યાજ્ઞિક.

0: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर।
1: आ उनाळामां सुरक्षा सूचनानुं पालन करो अने लूथी बचो।
2: हीटवेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ। इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में। सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा।
4: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है।
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જાણતે હો બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી

0: भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं। 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार।
1: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: दिल से दिल तक यादगार तराने। ફિલ્મોમાં સર્વાધિક ગીતો લખવા બદલ ગીતકાર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ગીતકાર સમીર ગીતકાર અંજાનના પુત્ર છે. 90ના દશકમાં ગીતકાર તરીકે છવાયેલ સમીરને 3 વાર શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એ ગીતો છે ફિલ્મ આશિકીનું ગીત, નજર કે સામને જિગર કે પાસ, હમ હે રાહી પ્યાર કે ફિલ્મનું ગીત ઘૂંઘટ કી આડ સે દિલબર કા દીદાર અધૂરા રહેતા હૈ, અને દીવાના ફિલ્મનું ગીત તેરી ઉમ્મીદ તેરા ઇંતજાર કરતે હૈ. આપણે સાંભળવાના છીએ સમીરનું રચેલું, નદીમ શ્રવણની તર્જ પર કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે ગાયેલું હમ હે રાહી પ્યાર કે ફિલ્મનું ગીત.

કેદારનાથ ભટ્ટાચાર્યને આપણે ગાયક કુમાર સાનુ તરીકે જાણીએ છીએ. સંગીતકાર પિતા પંડિત પશુપતિ ભટ્ટાચાર્યની પ્રેરણાથી કુમાર સાનુ ગાયન અને તબલાવાદન શીખ્યા. સ્નાતક સુધીના શિક્ષણ બાદ કાર્યક્રમોમાં ગીતો ગાયા. ફિલ્મોમાં સૌપ્રથમ જગજીતસિંહના સંગીત દિગ્દર્શનમાં આંધિયા ફિલ્મમાં ગીત ગાયું. સંગીતકાર કલ્યાણજી આનંદજીએ જ કેદારનાથ ભટ્ટાચાર્યને નામ આપ્યું કુમાર સાનુ અને એમની ફિલ્મ જાદુગરમાં ગીત ગાવાનો અવસર આપ્યો. આશિકી ફિલ્મના ગીતોથી લોકપ્રિય થયેલા કુમાર સાનુ સાથે સાધના સરગમના સ્વરમાં સાંભળીએ દામિની ફિલ્મનું ગીત. ગીત છે સમીરનું, સંગીત છે નદીમ શ્રવણનું.

दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता 90ના દશકની ફિલ્મો અને કલાકારોની કેટલીક વાતો અને ગીતો પર આધારિત કાર્યક્રમ નેવું ના દશકના નવ ગીતો।

0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
5: કવિતાએ લિખને લગા તો હિન્દી મેં કોઈ ઉસ્તાદી કી પરંપરા નહીં હૈ તો કિસી કો દિખાના નહીં. ફિર બહોત સારી ફિલ્મી પત્રિકાએં છપતી થી, ઉસમે સબ રૂમાની અહેસાસ કી કવિતાએં થી. મેં ઉનકો ભેજતા રહા, વો સબ છપને લગી. યે 80 ઇસસે લેકે 90 તક વો સારી કવિતાએં છપતી રહી. મુઝે લગા મેં મહાકવિ ટાઈપ કા આદમી હો ગયા હું. લેકિન જબ વો કવિતા કી કસોટી પે જબ ઉસકે બાદ જબ મેને કવિતાએં પઢી તો મુઝે લગા યે તો કહીં ઠહેરતી નહીં હૈ. જબ મેને કવિતાએં પઢા તો મેને કહા કવિતા સિર્ફ રૂમાની અહેસાસ કા નામ નહીં હૈ, કવિતા જીવન કી શક્તિ હૈ, પ્રેરણા કી ચીઝે હૈ. તો જબ મેને ઉસ કસોટી પે દેખા તો જો મેરી લિખી હુઈ કવિતાએં હૈ 90 તક કી, ઉસમે એક ભી કવિતા મુઝે ઇસ લાયક નહીં લગી કે 2016 મેં જબ મેને કિતાબ બનાઈ કે મેં ઉસમે સે વો કિતાબ ઉઠા કે વો રખ પાઉં. ફિર બાદ કી જિતની કવિતાએં થી વહી કવિતાએં મેને સંગ્રહ મેં રખી.
6: જી જી. તો કોઈ સંગ્રહ વાલી કવિતા ઇસ સમય યાદ આ રહી હૈ?
5: સંગ્રહ વાલી કવિતા એક
6: દો લાઇન સુના.
5: એક કવિતા મેં આપકો 1991 કી કવિતા કા રેફરન્સ દેતા હું, આપકે શ્રોતા જો પુરાને હૈ ઉનકો ભી યાદ આયેગા ઓર નયે કે લિયે યે એક કવિતા હોગી. યે કવિતા હૈ શેષ કુશલ હૈ. ઇસ કવિતા ને મુઝે બડી પહેચાન દી. પત્ર કે બે જો લોગ લિખતે થે, પત્ર કી ભાષા હોતી થી, સબ લિખતે થે, સારે દુઃખ લિખતે થે ઓર લિખતે થે શેષ કુશલ હૈ. ઉસે યે કવિતા લિખી ઓર જો યે કવિતા ભી લિખી, યે મેં જૌનપુર મેં કક્ષા 6 મેં પઢતા થા તો એક દિન મેરી માં ને પોસ્ટ ઓફિસ મેં ચિઠ્ઠી ડાલને કે લિયે દી. પોસ્ટ બોક્સ મેં મેને ચિઠ્ઠી ડાલી ઓર પોસ્ટ બોક્સ મેં એક ચીજ ચિઠ્ઠી નિકલી હુઈ થી. મેને ચિઠ્ઠી ખીંચ લી ઓર ચિઠ્ઠી ખીંચ કે મેં અપને વિદ્યાલય મેં લે ગયા. ઉસ વિદ્યાલય મેં મેને ઉસ ચિઠ્ઠી કો બચ્ચોં કો બતાયા કે મેં ચિઠ્ઠી લાયા હું ઓર મેને ક્લાસ રૂમ મેં ઉસે ખોલ કે ચિઠ્ઠી પઢી, સબકો સુના દી. ઓર ફિર મેં આયા ઓર જૈસે આકે મેં અપની માં કો સારી બાત બતાતા થા તો મેને બતાયા કે આજ મેને યે ચિઠ્ઠી ખોલ કે કી. મેરી માં ને મુઝે બહોત મારા. મેરી માં ને કહા કે તુમને ઇતના ગંદા કામ કિયા. વો કિસી કા દુઃખ થા, કિસી કા સુખ થા, વો જાને પતે પે જાના થા, તુમને ઉસે રાસ્તે મેં લે લિયા,
6: રોક લિયા.
5: તુમ્હારી ચિઠ્ઠી મેને મામા કો ભેજી હૈ ઓર વો ચિઠ્ઠી કોઈ કર દેતા તો બહોત હી ગંદા કામ કિયા, જીવન મેં નહીં કરના હૈ. ઉન્હોને ગોંદ સે ઉસે ચિપકાયા, એક એક રેશા જોડા ઓર ફિર લે જાકે વો ચિઠ્ઠી મુઝસે ડલવાઈ ઉન્હોને પોસ્ટ બોક્સ મેં, સેમ પોસ્ટ બોક્સ મેં વો ચિઠ્ઠી ડલવાઈ. અબ વો ચિઠ્ઠી તો ચલી ગઈ હોગી, પહોંચ ભી ગઈ હોગી, યાર જો ભી હૈ. લેકિન ઉસ ચિઠ્ઠી મેરે

0: ક્યારે મિક્સ ના કરાય અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: गुजरात वासियों, अपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन मां ज आपो।
2: याद राखो, जाहिर जग्याए नदी नाळा एक खुल्ला मां प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मां सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपणी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन मां ज आपो।
2: याद राखो, जाहिर जग्याए नदी नाळा एक खुल्ला मां प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मां सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां प्रसारित।
3: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम सुनिएगा थोड़ी ही देर में।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए नदी नाळा के खुल्ला मा प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए नदी नाळा के खुल्ला मा प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा प्रसार।
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।

0: વાદળી, સૂકા કચરા માટે લાલ, સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: પતા હે, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગો કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
5: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મે બિકને સે બચા હૈ, ગિરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
4: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

મિત્રો, ક્રિકેટની શરૂઆત લગભગ 400 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં થઈ હતી. પછી ધીમે ધીમે આ રમત આખી દુનિયામાં ફેલાઈ ગઈ. 1877માં પ્રથમ ટેસ્ટ મેચ રમાયો અને ત્યારબાદ વન ડે અને 2020 જેવો ફોર્મેટ આવ્યા. ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી પણ એક ઇમોશન છે. 1983માં જ્યારે કપિલ દેવની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે દેશનો દરેક વ્યક્તિ ગર્વથી ઝૂમી ઉઠ્યો હતો.

બેટ બોલનો ખેલ નહીં, આ તો જુસ્સાની ઓળખ છે. બેટ બોલનો ખેલ નહીં, આ તો જુસ્સાની ઓળખ છે. દરેક રન પાછળ એક સપનું અને દરેક જીતમાં દેશનો ગર્વ છે. મિત્રો, હવે વાત કરીએ ક્રિકેટના સૌથી મોટા તહેવારની, એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL, જેની શરૂઆત 2008માં BCCI દ્વારા કરવામાં આવી. IPLએ ક્રિકેટને એક નવો જ અંદાજ આપ્યો, જ્યાં રમત સાથે મનોરંજનનો પણ પૂરો ડોઝ મળે છે.

મિત્ર, સામાન્ય રીતે આઈપીએલ એ દર વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન યોજવામાં આવે છે. મેદાનમાં ઉતરતા જ દિલમાં જુસ્સો જાગે, દરેક બોલ પર જીતવાનો ઈરાદો ભાગે. હારને નથી ડર, જીતને છે માન. ક્રિકેટ છે જીવન અને ખેલાડી છે જાન. મિત્રો, ક્રિકેટ આપણને શીખવે છે કે છેલ્લા બોલ સુધી લડવું, ક્યારેય હાર માનવી નહીં. જીતે છે એ જ જે હિંમત નથી હારતા. તો રમતા રહો અને લડતા રહો, અને મોકો મળે તો સીધા સિક્સ મારજો, કેમ કે લાઈફ એ ક્રિકેટ મેચ છે અને તમે છો એની ટીમના કેપ્ટન.

દોસ્તો, ક્રિકેટ આપણને શીખવે છે કે ટીમવર્ક શું છે, ધીરજ શું છે અને છેલ્લા બોલ સુધી લડવું શું છે. જીવન પણ એક ક્રિકેટ મેચ જેવું છે, દરેક બોલ પર નવી જ ચેલેન્જ અને દરેક રનમાં નવી જ આશા. શ્રોતા મિત્રો, આજે આપણે કાર્યક્રમમાં વાત કરી રહ્યા હતા ક્રિકેટ વિશે. તો હવે આપના રેડિયો સાથે રમીશ સાલાને રજા આપશું. નમસ્કાર, જય હિન્દ.

FM 102.4 મેગાહર્ટ્ઝ પરથી આપ માણી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, સાંજના 7 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં સાંભળશો કાર્યક્રમ જય માલા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઢલતી જાય રાત. એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની રાષ્ટ્રીય સેવા, દેશની સુરીલી ધડકન, આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું આ પ્રસારણ છે. રાત્રિના 11 વાગી રહ્યા છે. થોડી જ પળોમાં હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું.